મહારાજ જો વિરાંગમાં પણ થયો, જ્યાં સામે વળી સંવત્તે ફરકેવાર ફસાદ થયા અને લખી માણો બેઘર થયા. દેશ જે અડાવત મેં એ બાપ એ દોર એક દુખંડ યાદગીરી તો રહે, તે કરે આઝાદી જડી શફા મુફામત એ વિરાંગન કે ખતમ કરણ એ કા મજબૂત વધીક જામ સમાજ જે ટાઈમરે લાય મસલસલ કોશિશન જો પૈગામ પણ ખણી થયો છે. નોંધી તોર તે આઝાદી જે ડીએ જી અહેમત બહુ તરફી આઈ એક શાનદાર માઝી જી યાદ દ્યારે થયો. એક જમુરી મોજુદ જો જશન આય એક તરકી પસંદ મુસ્કબલ લાય એક અહદ આય એ ભારતન કે ગુલામી ખા ખુદ મુક્તરી તાઈ જે મુશ્કિલ સફર આઝાદી લાય ડિનલ કુરબાનીન એ દાયમી કદરન જી યાદ થો ડ્યારે જે એનન જે કોમ કે બયાન થા કન જેત ભારત એક ઉભરન આલમી તાકત તોર પેંજે સફર જારી રખે બેઠો આય પહેલી ઓગસ્ટ એક અહેમ એન્કર તોર કામ તો કરે મુલ્ક કે સરસ તારીખ મેં જોડે થો શહેરન કે વધીક રોશન ફ્યુચર જે લાય જદોજહદ કરણ જી તરબીબ ડે થો. આઝાદી જે અહેમત તે હિક નંડી તકરીબ જો આકાશવાણી જી સિંધી સર્વિસ આહે.